नमस्कार, सुप्रभात। FM बैंड 102.4 मेगाहर्ट्ज पर विविध ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે। આજે શનિવાર વૈશાખ વદ એકમ તિથિ વિક્રમ સંવત 2028 એટલે કે તારીખ 2 મે ઈસવીસન 2026। અત્યારે સવારના 5:58 થવા આવી છે। અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી।

શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી ભાષામાં સમાચાર. બસ થોડી જ પ્રતીક્ષા.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની. ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચુક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: धड़क फिल्म का ये गाना आप सुन रहे थे अजय गोगावले की आवाज में। अमिताभ भट्टाचार्य ने लिखा था और अजय अतुल ने धुन बनाई थी।
1: बतौर बाल कलाकार उन्होंने रंगमंच की दुनिया में रखा।
2: एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ राजकोट केंद्र आप सांभळी रह्या छो। श्रोता मित्रों, जणावी दईए हीटवेव सावचेती संदेश। राजकोट महानगरपालिका तरफथी नागरिकोने गरमीथी बचवाना सूचनो। शुं करवुं? तरस न होय तो पण पुष्कळ पाणी, छाश के लींबू शरबत पीवो। बहार निकळती वखते સુતરાઉ કપડા, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો। તાજો અને હળવો ખોરાક લો। શું ન કરવું? બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો। ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ। અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો। રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવાના સૂચનો। હીટવેવ સંદેશ અહીં પૂરો થયો। પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના રાજકોટ કેન્દ્ર પરથી।
0: જારી રહેગા ઇસ છોટે સે અંતરાલ કે બાદ।

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ કેટલાક ગુજરાતી સાહિત્યકારોના હિન્દી ફિલ્મો વિશેના પ્રતિભાવ અને એને અનુરૂપ ગીતો પર આધારિત કાર્યક્રમ સાહિત્યકારોનો સિને પ્રેમ. અમૃતા, ઉપરવાસ અને મથુરા જેવી અનેક કથાના લેખક સાહિત્યકાર રઘુવીર ચૌધરીને લાભશંકર ઠાકર વગેરે મિત્રો ગ્રેગરી પેક કહેતા, મજાકમાં નહીં પ્રેમથી. એમણે 16-18ના સંક્રાંતિકાળમાં પ્રેમ માટેનો સંઘર્ષ નિરૂપતી એક જ વિષયની બે ફિલ્મો અનારકલી અને મુગલે આઝમ જોઈ હતી. પણ એમને એક જ ચલચિત્રની વાત કરવાની હોય તો એ છે અનારકલી. તેઓ પોતાની પ્રિય ફિલ્મનો ઉલ્લેખ કરતા પહેલા કહે છે, ટેકનિકલી તો ટીવી પર રજૂ થયેલ રામાયણ મહાભારત પણ ક્યાં સંતોષકારક હતા. અસરકારક વસ્તુ એ જ પ્રેમના બળથી સત્તા સામે ઉભા રહેવાની જીદ, સત્તા ગુમાવવાની સલીમની તૈયારી અને પ્રેમ ખાતર ફના થવાની અનારકલીની વૃત્તિ. આગળ તેઓ કહે છે, પ્રદીપ કુમાર એમની બળાબળ રાજમુદ્રાથી પણ પ્રેમનું દર્દ વ્યક્ત કરી શક્યા છે અને છેવટે શરીર ચણાઈ રહ્યું છે ત્યારે બીના રોયનો સ્વર, યે જિંદગી ઉસી કી હૈ જો કિસી કા હો ગયા. પ્રેમ એ આદર્શ કે ભાવના નથી, જીવન સત્વની કરોડ રજ્જુ છે. જગતમાં પ્રેમ ઘીના દીવાની જ્યોતિની જેમ ટમટમે છે. તેથી પણ કદાચ મને અનારકલી જેવી ફિલ્મો યાદ આવે છે. રઘુવીર ચૌધરીનું પ્રિય પિક્ચર અનારકલીનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. ગીત છે રાજેન્દ્ર કૃષ્ણનું, સંગીત છે સી રામચંદ્રનું.

આ કથન છે ફેરો, સ્વપ્નતીર્થ અને કાચ એને તાકી રહ્યો જેવા પુસ્તકોના લેખક રાધેશ્યામ શર્માનું. પોતાની પ્રિય ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ વિશે તેઓ કહે છે, શાસ્ત્ર સિદ્ધાંતોને અંડોળી એની ઉપરવટ જતા યાદગાર દૃષ્ટાંતો દૃશ્યો છે આ ફિલ્મમાં. જમીન જાગીરદારો સામંતશાહીના વૈભવ પતનનો કળા આકૃત નમૂનો ગુરુદત્તે, બલકે દિગ્દર્શક અબરાર અલ્વીએ 1962માં સાહેબ બીબી ઓર ગુલામમાં પેશ કર્યો. ફિલ્મનું ફોર્મ મુંબઈની સંગીત સંવાદ પરંપરાને અનુસરતું પણ કળાત્મક માવજતના કારણે મૂવ કરે એવું મૂવી છે આ. ચાલો સાહિત્યકાર રાધેશ્યામ શર્માની પસંદગીની ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ ફિલ્મનું ગીત ગીતા દત્તના સ્વરમાં સાંભળીએ. શબ્દકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે હેમંત કુમાર.

પીળું એરણનું ફૂલ, સપના બધા મજાના તથા સાતમો પુરુષ વગેરે પુસ્તકોના લેખક મફત ઓઝા ફિલ્મ મધર ઇન્ડિયાના એક દૃશ્યને ભૂલી શકતા નથી. દૃશ્ય છે જેમાં માતા નરગિસ અને પુત્ર સુનિલ દત્ત હળની ધુસરીએ જોતરાય છે. ખેડુ પુત્રને મોસમના પ્રથમ વરસાદમાં ખેતર ખેડવું છે, પાસે બળદ નથી, ઝરમર વરસાદ વરસે છે. નાયક મૂંઝવણ અનુભવી હળમાં જોતરાય છે. હળ કંઈ એકથી ના ચાલે ત્યાં એની મા આવે છે અને દીકરાની દશા જોઈ હળે જોતરાય ખેડ કરે છે. પછી તો કરુણ દૃશ્યો સર્જાય છે. એક સ્ત્રી ધરતી ખેડે એથી. સાહિત્યકાર મફત ઓઝા પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. આથી એ દૃશ્ય એમના હૈયામાં એવું ને એવું કંડારાયેલું છે. સાંભળીએ આ ફિલ્મનું ગીત. ગીતકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે નૌશાદ, ગાયિકા છે લતા મંગેશકર.

ભોસાતા ગ્રામચિત્રો, મલકની માયા, કોઈ સાદ પાડે છે જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર ડોક્ટર મણીલાલ હ. પટેલે ફિલ્મ હકીકતને હૃદયમાં ધારી છે. તેઓ કહે છે, મનની ભીતરમાં આજ દિન સુધી સચવાઈ રહેલી લાગણીઓથી ભરી દેતી અને ઘણીવાર

પર આર્દ્ર કરી દેતી ફિલ્મ તો હકીકત, ભારત ચીન યુદ્ધ વખતે બનેલી તે હકીકત. ફિલ્મના બે ગીતો આજે પણ સ્વાતંત્ર્ય પર્વોટાણે ધ્યાનથી સાંભળું છું ને આંખો પલળે છે, છાતીમાં ચચરાટ જાગે છે. ગીત છે હો કે મજબૂર મુજે ઉસને ભુલાયા હોગા. આ ગીત ગાતા સૈનિકોના ઘેર ખુલ્લા કેશે વાટ જોતી વહુઓ, વિધવા નણંદ ભોજાઈના ડુસકા હજી કાનમાં સંભળાય છે. અને બીજું ગીત છેલ્લે ધર્મેન્દ્રના પ્રાણ છોડવાની પળે આવે છે, કર ચલે હમ ફિદા જાનો તન સાથીઓ. ગીત સાંભળું છું ને જીવ અસ્વસ્થ થઈ ઉઠે છે. સાંભળીએ સાહિત્યકાર ડોક્ટર મણીલાલ હ પટેલે હૃદયમાં વસાવી છે એ ફિલ્મ હકીકતનું ગીત. ગીત છે કેફી આઝમીનું, સંગીત છે મદન મોહનનું, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, મન્નાડે, તલત મહેમૂદ અને ભૂપિંદર.

0: સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
1: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
0: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
2: સાંભળો સાંભળો એક પરિવાર ની કહાની. ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. પાનખરનું પંખી, નિષ્ઠુર, યાતના વગેરે પુસ્તકોના લેખક સાહિત્યકાર પ્રિયકાંત પરીખે દિગ્દર્શક મણિરત્નમના ચાહક તરીકે એમની ફિલ્મ રોજાની વાત કરતા કહેલું, એક સ્ત્રી હોવા છતાંય આતંકવાદીઓની કેદમાંથી પતિને મુક્ત કરાવવા કૃતનિશ્ચયી બનેલી રોજાની સંઘર્ષ કથા જુલ્મ અત્યાચારો સામે બેબસ બની જતી ભારતીય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. નાયિકા રોજાનો સંઘર્ષ અને અંતે વિજય દર્શાવતું ચિત્ર આતંકવાદની તાતી સમસ્યાઓને નિરૂપતું, માનવતા અને રાષ્ટ્રીય એકતા અખંડતાનો ધ્વનિ જણજણાવતું એક નારી પ્રધાન ચિત્ર છે. રજૂ કરીએ છીએ સાહિત્યકાર પ્રિયકાંત પરીખની પ્રિય ફિલ્મ રોજાનું ગીત. ગીત છે પી કે મિશ્રાનું, સંગીત છે એ આર રહેમાનનું, ગાયિકા છે મિનમિની.

બંદિશ, ફ્લાવર વોઝ, વહાલા પપ્પા વગેરે પુસ્તકોના લેખક સાહિત્યકાર વિભૂત શાહનું મનપસંદ ચલચિત્ર છે મહેબૂબ ખાનનું અંદાઝ. તેઓ કહે છે, ચિત્રની શરૂઆતમાં જ વૃક્ષોની હારમાળા વચ્ચે બીકથી ભડકેલા ભાગતા ઘોડા પર આધુનિક પોશાકમાં સવાર થયેલી નમણી નરગીસ અને એની પાછળ એને બચાવવા પૂરપાટ ઘોડો દોડાવતા દિલીપકુમારનો દૃશ્ય પ્રવેશ ઘણો જ નાટ્યાત્મક અને અસરકારક હતો. શરૂઆતથી અંત સુધી એ ચિત્રની ફોટોગ્રાફી ઘણી જ રમ્ય અને આકર્ષક હતી. પછી રાજ કપૂર, નરગીસ અને દિલીપકુમારના સામ સામે ટકરાતો જીવંત વેધક અભિનય, મહેબૂબ ખાનના પરિપક્વ માવજતભર્યા દિગ્દર્શને મારા મન પર ઊંડી છાપ પાડી હતી. એટલું ચોક્કસ કહી શકું, અંદાઝ ફિલ્મે મારી ફિલ્મ જોવાની, સમજવાની અને આસ્વાદવાની શરૂઆત કરી. સાહિત્યકાર વિભૂત શાહની પસંદગીની ફિલ્મ અંદાઝનું ગીત સાંભળીએ. ગીત છે મજરૂ સુલતાનપુરીનું, સંગીત છે નૌશાદનું, ગાયક છે મુકેશ.

યાતના અંતરની અને બહારની, દૃષ્ટાંતના દીવા, વિદુરવાણી જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર જયેન્દ્ર ત્રિવેદીની અવિસ્મરણીય ફિલ્મ છે દામિની. એમના મુજબ દામિની નારીવાદી ફિલ્મ બનવાને બદલે નીતિવાદી અને પછી કળાવાદી ફિલ્મ બની જાય છે. આમાં લેખક ઉપરાંત દિગ્દર્શકનો ફાળો જબરો છે. સામાન્ય ગૃહિણીની અંતર વલોવી નાખતી વેદના સંવેદનાને એક ભૂલાઈ ગયેલા વકીલે મદદ કરી. આ વાર્તા તરીકે શ્રેષ્ઠ તત્વ તો છે જ, પરંતુ મનોરંજનની સાથે સાથે બહુ મોટું વિચાર મંથન પ્રેક્ષકોના ચિત્તમાં જગાડી જાય છે. નકરા મનોરંજનથી માણસ અંતે થાકી જાય છે. સંવેદના જ માણસના ચિત્તને પરિશુદ્ધ કરે છે. ફિલ્મ દામિની આ પુરવાર કરે છે અને આ રીતે એ અવિસ્મરણીય બને છે. સાહિત્યકાર જયેન્દ્ર ત્રિવેદીની પસંદગીની ફિલ્મ દામિનીનું ગીત સાંભળીએ. ગીત છે સમીરનું, સંગીત છે નદીમ શ્રવણનું, ગાયક કલાકાર છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક.

અક્ષરનું એકાંત, તમે, પિંજરની આરપાર જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર માધવ રામાનુજે ફિલ્મ મધુમતી નહીં નહીં તો 20-એક વખત નિહાળી, ટિકિટો માટે પાઠ્ય પુસ્તકો વેચ્યા, ફિલ્મ જોઈને એમ કહ્યું, આહાહાહા શું ફિલ્મ બનાવી છે બિમલદાએ. એ વખતે તો એવી બધી ટેકનિકલ વાતો સમજથી દૂર હતી, પણ એ રાત, વરસાદ, જંગલ, ઉગ્રનારાયણની હવેલી અને સ્મરણો, વર્ષો પહેલાની વાત છે, શાયદ ગયા જન્મની. કહીને ફિલ્મને ફ્લેશબેકમાં દોરી જનાર કલાકાર દિલીપ કુમાર, હજી પણ એ સ્વાદ સંભળાય છે, મધુ અને આજા રે પરદેસી મેં તો કબસે ખડી ઇસ પાર. રજૂ કરીએ છીએ સાહિત્યકાર માધવ રામાનુજની મનપસંદ ફિલ્મ મધુમતીનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે સલીલ ચૌધરીનું, સ્વર છે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું.

મોજમાં રેવું રે, અમથું અમથું કેમ ન હસીએ, અજબ જેવી વાત છે, જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના પ્રિય અભિનેતા એટલે દેવાનંદ. એમણે બહુ નાની ઉંમરે દેવાનંદની ફિલ્મ દો સિતારે જોયેલી, પણ સીઆઈડી ફિલ્મથી દેવાનંદ એમના હૃદય સાથે ચોંટી ગયા. વર્ષો સુધી દેવાનંદની જોવા મળી એ બધી જ ફિલ્મો જોઈ. ફિલ્મ કળાની સમજ વધી પછી ખ્યાલ આવ્યો કે દેવાનંદ કંઈ બહુ મોટા અભિનેતા નથી. એ કંઈ દિલીપ કુમાર કે રાજ કપૂર નથી, સંજીવ કુમાર કે અમિતાભ બચ્ચન નથી. છતાંય સીઆઈડી ફિલ્મથી એમના હૃદયમાં સ્થાપિત થયેલું દેવાનંદનું સ્થાન એવું ને એવું અવિચળ રહ્યું. રજૂ કરીએ છીએ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની પ્રારંભિક દોરની પસંદગીની ફિલ્મ સીઆઈડીનું ગીત. ગીત છે જાનીસાર અખ્તરનું, સંગીત છે ઓપી નૈયરનું, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને ગીતા દત્ત.

0: दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता केटलाक गुजराती साहित्यकारोना हिंदी फिल्मों विशेना प्रतिभाव अने एने अनुरूप गीतों पर आधारित कार्यक्रम साहित्यकारोनो सिने प्रेम। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા માટેના સૂચનો, હીટવેવ સાવચેતી સંદેશ। ગરમીથી બચવા માટે શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો। બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો। તાજો અને હળવો ખોરાક લો। શું ન કરવું? બપોરે 12-4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો। ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ। અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો। હીટવેવ સાવચેતી સંદેશ અહીં પૂરો થયો। પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના રાજકોટ કેન્દ્ર પરથી। હવે સાંભળીએ વિવિધ ભારતી પ્રસારણ।
2: आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। लीजिए सुनिए कार्यक्रम चित्रपट संगीत। सभी सुनने वालों को मंदाकिनी जोशी का स्नेहिल अभिवादन।
3: रोज सुबह 7 बजे सुनिए भूले बिस्तर की और रात 9:30 पर सुनिए छाया गीत। प्रायोजक विको।
2: मिर्जा शौक की रचना है और खयाम साहब की धुन।

0: બહુ સારા એડિટર પહેલે કે
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન

0: अब एक बैकग्राउंड म्यूजिक के लिए अलग आदमी था, तो ये लोग क्या बराबर काम करते थे वो, और परफेक्ट सिंक, मतलब जो आर्टिस्ट ने बोला है वॉइस टू वॉइस लिप सिंक
1: जी,
0: ये रहता है ना, मैच करके पूरा उसका ट्रैक बनता था पूरा, और म्यूजिक का भी ऐसा होता था साउंड का, वो सब बोलते थे उसको फॉरेन के अंदर
1: जी,
0: फॉरेन के अंदर बहुत इम्पोर्टेंट रहती थी ये चीज के।
1: हाँ हाँ।
0: तो डबिंग एडिटर अलग, बहुत सारे पिक्चर में आप नाम देखते थे पुराने में, डबिंग एडिटर, इफेक्ट एडिटर, बैकग्राउंड म्यूजिक एडिटर। इधर क्या होता था कि हमारा जो प्रोड्यूसर के हिसाब से हम काम करते थे
1: जी,
0: तो उसमें हमारा नाम नहीं आता था पहले, मगर ये दीवाना मुस्तानी में क्या किए थे कि सारा काम बॉम्बे में साउंड का हुआ था।
1: अच्छा।
0: शूटिंग उधर होती थी, एडिटिंग भी उधर होती थी, कुछ पैच शूटिंग इधर किए थे
1: जी।
0: उसमें मिस्टर परवेश मिर्जा बोल के एक डायलॉग राइटर थे उसके,
1: हाँ।
0: उन्होंने हमारे पास आए और बोले कि भाई इसका सारा काम करना है। तो लास्ट में ये हुआ कि हमने भी काम किया है, एडिटर ने भी काम किया है, तो उन्होंने बोले क्या करे, तुम्हारा नाम देना है, ये तो आपने पैसे हमने आपको दिए। तो मैंने उसको बोला कि भाई एक काम करो, साउंड एडिटर बोल के नाम दे दो।
1: अच्छा।
0: जो कि फॉरेन पिक्चर में आता है।
1: हाँ हाँ।
0: जैसे आप शान पिक्चर देखोगे तो उसमें जो साउंड एडिटिंग का काम किया है,
1: हाँ।
0: डेविड नाम है, डेविड पॉल,
1: अच्छा
0: स्पेशली नाम आता था उसका साउंड एडिटिंग, तो वो हम देखे थे। तो हमने बोले यार हमारा भी नाम दे दो, और पर्दे पर हमारा नाम आया है तो नाम तो देखो, मेरा नाम आया है तो मेरे फैमिली खुश हो जाएंगे,
1: जी जी
0: नाम से कुछ नहीं, मगर क्या है कि लोग भी जानते थे।
1: हाँ।
0: कि भाई जैसा अभी कोई आया, हमारे दोस्तों को कहते थे यार तेरी पिक्चर लगी है उधर, तेरा नाम देख लिया हमने। मुझे सबसे ज्यादा फेमस मैं हो गया मैंने प्यार किया से।
1: अच्छा।
0: तो उसमें मेरा चीफ असिस्टेंट एडिटर नाम दिए थे
1: जी जी
0: तो हमारा औरंगाबाद में पिक्चर लगी थी अजंता थिएटर में।
1: हाँ।
0: और हमारा जो कॉलेज थे मैं जहां पर पढ़ता था,
1: अच्छा
0: उसके कुछ लोग उधर पढ़ते थे।
1: हाँ।
0: और लातूर में रमा में पिक्चर लगी थी, तो उधर क्या हुआ था कि फिल्म लाइन में हम दो ही आदमी थे, मेरा भाई था 62 में आया था, मैं 77 में, उसके बाद बहुत आ गए उधर मराठवाड़ा से।
1: हाँ।
0: तो जितने भी मेरे प्रोफेसर वगैरह सब थे कॉलेज के फ्रेंड थे
1: जी
0: वो पिक्चर देख रहे थे।
1: हाँ।
0: उन्होंने मेरा नाम देखे, थिएटर वाला खुद गया भागते हुए मेरे मम्मी के पास में और बोला मम्मी को कि भाई आज मतलब मेरे जो प्रोफेसर थे जो दोस्त लोग थे उन्होंने बोला कि भाई हमको खुशी हो गई कि एक छोटे से कस्बे का लड़का मतलब ज्यादा एजुकेटर पढ़ा नहीं है।
1: हाँ जी।
0: मतलब उधर का एजुकेशन अलग है, बॉम्बे का अलग है।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર

એફએમ 90.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. સાવચેતી સંદેશ પૂરો થયો.

0: ये है विविध भारती, देश की सुरीली धड़कन। छाया गीत के लिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: कानूनी सहायता टेली लॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: नमस्ते कविता, अच्छा लगा कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आई।
2: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
1: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
2: मैं 14 साल की हूँ।
1: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
2: क्या कैंसर के लिए भी टीका होता है?
1: हाँ, ये एक ऐसा कैंसर है जिससे HPV की वैक्सीन के जरिए बचाव किया जा सकता है।
2: धन्यवाद दीदी।
1: जरूर, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल UWIN पर रजिस्टर करना मत भूलना।
3: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है। आज ही www.uwin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं। ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી

કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરો. સાવચેતી સંદેશ પૂરો થયો.

ये शाम मस्तानी, જીવનના સફરમાં આ અજીબ રેલમાં, જીવનના સફરમાં આ અજીબ રેલમાં મિલન અને વિયોગ ચાલે છે ખેલમાં. ક્યારેક નજરો મળી જાય છે.

ક્યારેક રસ્તો બદલાઈ જાય છે, ક્યારેક નજરો મળી જાય છે, ક્યારેક રસ્તો બદલાઈ જાય છે, ક્યારેક એક સુરમાં ગાઈએ છીએ, ક્યારેક ગીતો બદલાઈ જાય છે, ક્યારેક અજવાળા પણ ખૂંચે છે, ક્યારેક અજવાળા પણ ખૂંચે છે, ક્યારેક પડછાયા બની જાય છે. જીવન સફરમાં આ અજીબ રેલમાં મિલન અને વિયોગ ચાલે છે ખેલમાં, જીવન સફરમાં આ અજીબ રેલમાં. રજૂ કરીએ છીએ આવા જ વિચારોવાળું આનંદ બક્ષીનું રચેલું, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સ્વરબદ્ધ કરેલું અને કિશોર કુમારે ગાયેલું મજબૂર ફિલ્મનું ગીત.

કાલ હતી પણ આપણે ન હતા, કાલ હતી પણ આપણે ન હતા, કાલ હશે પણ આપણે નહીં હોઈએ.

વિચારો આ પળમાં શું કરવું છે, વિચારો આ પળમાં શું કરવું છે, પણ એટલું ન વિચારો કે કંઈ રહે નહીં હાથમાં, પણ એટલું ન વિચારો કે કંઈ રહે નહીં હાથમાં, જે કરી શકીએ છીએ એ રહી જાય વાતમાં, કાલ હતી પણ આપણે ન હતા, કાલ હશે પણ આપણે નહીં હોય, વિચારો આ પળમાં શું કરવું છે, વિચારો આ પળમાં શું કરવું છે. પ્રસ્તુત છે શર્મિલી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, શબ્દ રચના છે નીરજની, સંગીત રચના છે સચિન દેવ બર્મનની.

જીવન છે તો જીવનના સવાલ છે, જીવન છે તો જીવનના સવાલ છે, ક્યાંક ખુશી તો ક્યાંક બવાલ છે. જીવનની રીત આજ છે તું જાણી લે, જીવનની રીત આજ છે તું જાણી લે, જેટલા પણ દુઃખ છે એને ઓછા માની લે. હસીને જીવનારનો આવો જ ખ્યાલ છે, હસીને જીવનારનો આવો જ ખ્યાલ છે. જીવન છે તો જીવનના સવાલ છે, ક્યાંક ખુશી તો ક્યાંક બવાલ છે. જીવન છે તો જીવનના સવાલ છે. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ યોગેશનું ગીત, બપ્પી લહેરીનું સંગીત, યેસુદાસ અને આશા ભોસલેનો સ્વર. ફિલ્મ છે અપને પરાયે.

આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા બરાબર 11 વાગે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.